0: ઈ છે આકાશવાણી શ્રીનગર. સમયનું પ્રોગ્રામ અનુંદ આગાઝ કરો તો બોજો શુભો ગાહી.
1: પ્રોગ્રામ શુભ ગાહી સુનને વાલે સભી સામઈન કી ખિદમત મેં